હવા બી ચાલવાની સંભાવના રહેવે. ગન્નારી ફસલને દેખો પૂર્ણ જીવનકાલ રહે વાસ્તે 60-70 ઇંચ તક પાણીની જરૂરત વેવે. અણી મેં આધો પાણી વરખાઉ અણા ફસલને મળ જાવે ઓર મિટ્ટી મેં પર્યાપ્ત નમી બનાવે રાખણો બી બહુ જરૂરી હે. અંડે વાસ્તે હરેક પાણક જોઈએ 15-20 દિનારે અંતરાલ પે આપણે કરણી હે. વાવણી 6 સપ્તાહ પે પહેલી પાણત કર દેણી હે ઓર શરદકાલીન વસંતકાલીન ઓર મોડી ફસલ રે વાસ્તે મઈ મેં 10 દિનારે અંતરાલ પે આપણે પાણત કરતા નેણો હે. સીઓ જે 64 કિસ્મને વધતી પાણતરી જરૂરત નહીં વેવે યા આપણે ધ્યાન રાખણી હે. ઓર પાણીની કમી વેવા પે દેખો પત્યા મુરઝાઈ જાવે તો યો બી આપણે ધ્યાન રાખણો હે. પત્યારે વચ્ચે દેખો 7-8 સેન્ટીમીટર મોટી પરત વિછાઈ દેણી હે. અસો કરવા ખેત મેં પાણત રે કેડે નમી વણી તકી રેગા ઓર ખરપતવાર ભી કમ ઉગેગા. ગન્નારી પતાઈ ધીરે ધીરે સડતી રહેવે ઓર કમ્પોસ્ટ ખાદરો કામ ભી કરે. ગન્નાને અંકુર ભેદક ઓર દીમક બચાવવારે વાસ્તે કૂડ ઢાંકવારે પેલી BHC 20 EC દવાઈ રો 6 લિટર માત્રા રો 1 લિટર પાણી મેં ઘોલ વણીને વાયા તકાજી ટુકડાએ વંડે ઉપરે છિડકાવ કર દેણો ચાવે. ગન્નારી ફસલ મેં કીટ નિયંત્રણ ઓર પ્રબંધન રે વાસ્તે વાવણી રે ટેમ્પે 1 એકર જમીન મેં 2 લિટર ક્લોરોપાયરીફસ ને 400 લિટર પાણી મેં ઘોલ વણીને વાવણી કીતી તકી જે કતાર હે વણા મેં નાખ દેણો ચાવે. અગોલા વેધક કીટરી રોકથામ રે વાસ્તે મોનોક્રોટોફસ 40 EC રી 1.5 લિટર યા પછી 30 કિલોગ્રામ કાર્બોફ્યુરોન પ્રતિ હેક્ટર દવાઈ 600 લિટર પાણી મેં ઘોલ વણીને છિડકાવ કરનો હે. અપ્રેલુ જુલાઈ રે વચ્ચે 400 લિટર પાણી મેં રેનેક્સીપેર 20 SC રી 150 મિલીલીટર માત્રા ઘોલ વણીને છિડકાવ કર દેણો હે. ઓર જૂન રે અંત મેં 13 કિલોગ્રામ કાર્બોફ્યુરોન રી પ્રતિ એકર જમીન મહિને નાખ દેણો હે. ગન્નારી ફસલને રોગ બચાવવા વાસ્તે રોગરોધી પ્રજાતિયારી વાવણી કરણી હે. સ્વસ્થ બીજ ઓર સમન્વિત રોગ પ્રબંધનનું રોગમ બચાવ સંભવ હોઈ શકે. હવ ઉત્પાદન લેવારે વાસ્તે આપણે દેખો રોગગ્રસ્ત જી ગન્નાએ વણારા પોતાને ખેત ઉકાળને 0.1% કાર્બેન્ડાઝીમરો છિડકાવ કર દેણો હે. પેઢી પ્રબંધનની વાત કરા તો ફસલરી કટાઈ રે કેડે સબ મૂંડ મેં પેઢીરો ફૂટાન ની વેવે. અંડે કારણ ખેત મેં જગા જગા ખાલી જગા મણ જાવે. અણા ખાલી જગાને ભરવા વાસ્તે પહેલા હું તૈયાર નર્સરીઓ પૌધા ઉખાડને લગાવી દેણા ચાવે. પછી દો આંખાવાલા જે ટુકડાએ વણાને ખાલી જગાની પૂર્તિ કર દેણી ચાવે. ઓર ખેત મેં દેખો પૌધારી સંખ્યા સુનિશ્ચિત રહે ગાણ્યું ઓર વધતી પેદાવાર આપણે મેલ શકેગા. ગન્નારી પેઢી હવ ઉપજ લેવા વાસ્તે 75 કિલોગ્રામ નાઇટ્રોજન 163 કિલોગ્રામ યુરિયા પ્રતિ હેક્ટર પહેલી ફસલ કાટવારે કેડે ઓર 38 યુરિયાની માત્રા દૂસરી ઓર તીસરી સિંચાઈ રે સમય પે આપણે જોઈએ. ફસલ કાટવારે 60 દનારે બાદ લારેજ દેખો 75 કિલોગ્રામ પોટાસ નો પ્રયોગ જરૂર કર લેણો હે. સુવિધા વે તો અમે 15-20 દિનારે અંતરાલ પે પાણત કરતા રહેણો હે. અને હું પેઢી ફસલ મેં હવ પેદાવાર વેગા. અગર થોડા કીડારો પ્રકોપ નજર આવી જાય તો 4-8-10 જીવ 30 કિલોગ્રામ માત્રારો ઉપયોગ કર લેણો ચાહે. પેઢી ફસલ મેં કાલા ચિકટા યાની કે બ્લેક બગ ઓર ગુલાબી ચિકટા કીટરો પ્રકોપ અપ્રેલ મઈ મેં વેવે. કિસાન ભાયા ગન્નારી પત્યા રહ્યો રસ ચૂસ લેવે જણ્યું પત્યા પીલા રંગરી વે જાય ઓર ધીરે ધીરે જોએ પૌધા મુરઝાવા લાગે. અંડે નિયંત્રણ વાસ્તે રોકેટ યાની કે પ્રોફેનોફોસ સાઇપર 400 મિલી પ્રતિ એકર 200 લિટર પાણી મેં ઘોલ વણીને છિડકાવ કર દેણો ચાવે. હવે ગ્રીષ્મકાલીન સૂરજમુખીની વાત કરા તો દેખો સૂરજમુખીની ફસલ મેં જરૂરત અનુસાર પાણત કરતા રહેણો હે. જાયદ મેં વહી તકી સૂરજમુખીની ફસલ મેં 3 પાણતરી જરૂરત પડે. પહેલી વાવણી રે 30-35 દનારે કેળે કરણી હે. અંડી અવસ્થા મેં દેખો નાઇટ્રોજન રી 1/3 માત્રારો ઉપયોગ કર લેણો હે. દૂજી પાણત 40-45 દનારે બાદ ફૂલ આવારી અવસ્થા પે કરણી હે ઓર અંતિમ પાણત બીજ વણવારી અવસ્થા મેં કરણી હે. ફૂલ આવારે ટેમ પે દેખો મધુમક્ખિયા પ્રાકૃતિક રૂપું બહુ સક્રિય વેજાવે ઓર પરાગણ ભી બહુ સહાયક રૂપું વેવે. અણ મેં દેખો પૂરા હેડ મેં દાણા ભરજાવે પેદાવાર મેં વૃદ્ધિ વેવે ઓર બીજા મેં વધતો તેલ આપણે મિલ શકે. ખરપતવાર પ્રબંધનની વાત કરા તો સૂરજમુખીની ફસલ મેં નિરઈ ગુડઈ કરનો બહુ ખાસ હે. ઓર વાવણી રે 20-25 દનારે બાદ પહેલી પાણત કર દેણી હે. ખરપતવારારે નિયંત્રણ વાસ્તે પેન્ડીમિથેલિન 3% EC છિડકાવ કર શકા. અંડે અલાવા વાવણી 3-6 સપ્તાહ બાદ 2 વાર નિરઈ ગુડઈ કરનો હે. લારીસ દેખો પૌધા પે મિટ્ટી ચડાવવાનો કામ બી આપણે અણી ટેમ્પે કર લેણો હે. કીટ નિયંત્રણની વાત કરા તો જાયદ મેં વહી તકી સૂરજમુખીની ફસલ મેં પત્તી ખાવાવાલા કીડા જેને લીફ હોપર કહેવા. અંડે વાસ્તે દેખો મોનોક્રોટોફસ 0.05% યા પછી દહીં મીઠોએ 0.03% રે વાસ્તે છિડકાવ કર દેણો હે. ઓર રસ સૂચક કીડા ઓર એફિડ્સ જેસિટ્રી રોકથામ રે વાસ્તે

0: ઇમિડાક્લોપ્રિડ 125 ગ્રામ પ્રતિ હેક્ટરે, આ પછી એસિટામિપ્રિડ 125 ગ્રામ પ્રતિ હેક્ટરે દરનું છિડકાવ કર દેણો હૈ. ચેમ્પા જો કે પૌધારા રસ ચૂસે ઓર પ્રકોપ વેજાય તોને નિયંત્રણ વાસ્તે 200 મિલી મેલાથિયાન 50 ઇસીરો 200 લિટર પાણી મેં ગોલ મિલાઈને ફસલ પે છિડકાવ કર દેણો હૈ. કિસાન ભાઈ, સૂરજમુખી મેં રોગ પ્રબંધન ની વાત કરા તો દેખો ફસલ મેં રતુઆ, ડાઉની મિડ્યુલ, હેડ રોટ, રાઇઝોપસ હેડ રોટ જેસા રોગ રી સમસ્યા આવે. પત્તી ઝુલસા રોગને નિયંત્રણ વાસ્તે મેન્કોજેબ 3 ગ્રામ પ્રતિ લિટર પાણી મેં ઘોલ વણીને છિડકાવ કરનો હૈ. પુષ્પન રી અવસ્થા પે 2% બોરેક્સ યા પછી 1% જિંક સલ્ફેટ રે છિડકાવ હું દાણા ભર્યા તકા વેવે મોટા ઓર તેલ રી ઉપજ ભી વધતી વેવે. રોગારી રોકથામ રે વાસ્તે ફફૂંદ નાશક દવાઈ રો જિસરે કી બાવિસ્ટિન ઓર થીરમ નામક દવાઈ હું બીજોપચાર કરનો સબ હું હાવ તરીકો હૈ. અણી તરહ કિસાન ભાઈ, ગ્રીષ્મકાલીન ગન્ના ઓર ગ્રીષ્મકાલીન સૂરજમુખી મેં આપ કામ કરોગા તો આપણી મહેનત ભી બેકાર નહીં વેગા ઓર ફસલ ઉત્પાદન ભી હાવ વે શકેગા. અબે માને કાર્યક્રમ રો ટેમ વે ગયો તો ચાલા સા રામ રામ સા.
1: અભી આપ સુન રહે થે ખેતી મેં આજ, મઈ માહ કે કૃષિ કાર્ય. વાચન સ્વર નીતા કોઠારી.

લારે લારે સ્વસ્થ જીવન શૈલી રી ભાષા ભી હિકાવે કે અણી મેં યો જો શારીરિક ફિટનેસ હે અણી રે મહિને સુધાર રે લારે લારે અનુશાસિત રહેણો તો યો ભી જો હે કે એક આત્મરક્ષા પ્રશિક્ષણ જો હે વો પૂર્ણ રૂપ મહિલાને સુરક્ષા પ્રદાન કરે હે ઓર પૂર્ણ

0: સ્વસ્થ જીવનશૈલીની ભાષા બી હિકાવે કે અણીમે યો જો શારીરિક ફિટનેસ હે અણીરે મહિને સુધારે લારે લારે અનુશાસિત રહેણો તો યો બી જો હે કે એક આત્મરક્ષા પ્રશિક્ષણ જો હે વો પૂર્ણ રૂપ મહિલાને સુરક્ષા પ્રદાન કરે હે ઓર પૂર્ણ રૂપ મહિલારે મહિને જો એક કટેન કટે જો ડર છુપ્યો તકો હે મણી ડર હું બી મહિલાને બાને નિકાલવાની કોશિશ કરે હે સા
1: હાચી વાત કહી રહ્યો ભાઈ સા તો દેખો સા આત્મરક્ષા પ્રશિક્ષણ લઈને આપણે મેના દેખો મજબૂત વણેગા ઓર દેખો સા હવે કદી બી અપકઈ ઘડી મેં વણારો સામનો ખુદ કર સકે ઓર દેખો ભાઈ સા બેનાને ઓર બી જાણકારી તો કરાવાંગા લેકિન વણું પહેલાં આપકો તો બઢિયા સો ગીત હુણાઈ તા
0: હા સા

0: તો સરજુ ભાઈ સા બઢિયા સો ગીત હુણાયો, મનોરંજન કરાયો, લારે લારે આપણી બેનાને સંદેશ ભી હુણાયા સા. ઓર અભે દેખો આપણી બેનાને જાણકારી કરાવવા કે સ્વયં સહાયતા સમૂહ ઓર આર્થિક વિકાસ ઘણી તરીકો એક દૂસરો જોડ્યા લગાય સા. દેખો સ્વયં સહાયતા સમૂહ ગ્રામીણ ભારત રે મહિને આર્થિક વિકાસ, ગરીબી ઉન્મૂલનો, મહિલા સશક્તિકરણનો એક અત્યંત પ્રભાવી માધ્યમ હે. સ્વયં સહાયતા સમૂહની જટે વાત કરા તો આર્થિક વિકાસ ઓર અંડો દોઈરો બહુ ઘેરો સંબંધ હે. વિશેષ કર આપણે દેશની વાત કરા તો છોટા છોટા સમૂહે મહિને આમતોર પર 10-20 લોક ભેલા વહી ગ્રામીણ શહેરી ક્ષેત્રે મહિને ગરીબી ઉન્મૂલન વહી ગયા, મહિલા સશક્તિકરણ વહી ગયા, આત્મનિર્ભરતા વહી ગયા. આણા મુખ્ય મુદ્દા પહેની સ્વયં સહાયતા સમૂહ વણે વે વણારે દેખો આર્થિક વિકાસ આગે કર શકી હેસા.
1: બિલકુલ સા, દેખો સા કે આર્થિક વિકાસ સ્વયં સહાયતા સમૂહની પ્રમુખ ભૂમિકાની વાત કરા ઓર આપા બતાવા આપણી બહેનાને તો વિત્તીય સમાવેશનની વાત કરા તો યો એક સમૂહ ગરીબ મહિલા ઓર વણારે બેંકો જોડે હે જણ્યું બચત કરવા ઓર ઔપચારિક ઋણ પ્રાપ્ત કરવા મેં સક્ષમ વેવે હે જો કે વિત્તીય સાક્ષરતાને બઢાવો દેવે હે સા.
0: ઓર સ્વયં સહાયતા સમૂહની જટે વાત કરીએ હા તો મહિલા સશક્તિકરણ ઓર ઉદ્યમિતાને બી બઢાવો મિલે હે. અણુ સ્વયં સહાયતા સમૂહને માધ્યમો મહિલા આપણે છોટા વ્યવસાય કર શકીએ, જેસે સિલાઈ કઢાઈ બુનાઈ કર શકીએ, દેખો અચાર પાપડનો વ્યવસાય કર શકીએ, હસ્તશિલ્પ શરૂ કર શકીએ. કહેવાનો મતલબ કે 10-20 બેના મિલીને એક સમૂહ વણી બે એ છોટા છોટા વ્યવસાય કર શકીએ. જણું કે એ ખુદ તો આત્મનિર્ભર વેગા લારે લારે નરી આપા દેખા કે 10-20 આપણી જત્રી બેના હે વણારે રોજગાર ભી મિલેગા ઓર વે ખુદ આત્મવિશ્વાસ વણાડો પડેગા સા.
1: દેખો સા જટે ગરીબી ઉન્મૂલન રી વાત કરા તો યા એક સામૂહિક બચત ઓર ઋણ રે માધ્યમો ગ્રામીણ ક્ષેત્ર જત્રા ભી હે વણારે બણી ક્ષેત્ર રે મહિનો ગરીબીને કમ કરવા રે વાસ્તે એક પ્રભાવી ઉપકરણ હે. ઓર જટે કૌશલ વિકાસ રી વાત કરા તો અણી રે મહિને સમૂહ સદસ્ય રે કૌશલને બઢાવો દેણો હે જણ્યું રોજગારના નયા અવસર પેદાવે હે. સ્વયં સહાયતા સમૂહ રે આર્થિક વિકાસ રે મહિને કાફી સહાયતા મિલી રહી હે સા.
0: હા સા, તો અણી તરીકો આપા દેખા કે દેખો સા આપણે ગાવારે મહિને 10-20 બેના મિલી એક સમૂહ વણીને દેખો ભાઈ કશું બી વ્યવસાય કર શકીએ, જીસ્તર જણું કહીએ કે આપણે દેખો સા બેનારો આર્થિક વિકાસ વેગા વે ખુદ વણારો આત્મબલ બઢેગા, આત્મવિશ્વાસ બઢેગા, વણારે દો પૈયો આયેગા તો દેખો સા વે હાથખર્ચી ખુદ કર શકીએ. ઓર આજ આપા દેખા કે અણી મહેંગારા જમાના મેં અગર પુરુષારે બરાબર આપણી બેના બી લારે લારે દેખો સા કામ ધંધો કરેગા તો ઘરની ગાડી જો હે હઉ તરીકારી ચાલેગા સા ભૈસા.
1: ઓર પૂજા ભૈસા જટે ઘરની ગાડી હઉ ચાલેગા તો વણી મહિને બેઠા બેઠા હિલોરા તો આપ બી ખાવોગા ઓર લારે લારે ઘણા તો આપ બી સુનોગા સા. તો ક્યુ ના આપણ લઈ ચાલા ગીત ગુંજનરી દુનિયા મેં ઓર આપણી બહેનાને કરાવવા રાજસ્થાની ગીત મેં લઈ જઈને બઢિયા મનોરંજન સા.
0: હા સા.

0: વિવેકા, તો વિશેષ રૂપો નિર્યાતો પ્રસંસ્કરણ ખાદ્ય પદાર્થોની માંગને કારણ આપણે જિત્રા ભી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ હે અંડે બઢાવો ભી મિલ રહો અણમે જ્યાદા જ્યાદા લોગોને રોજગાર ભી મિલ રહો હે સા. તો બૈસા વાતા ચિતા ઓર ભી કરાંગા ઓર ભી જાણકારી કરાવાંગા, લેકિન વણુ પહેલા બઢિયા સો ગીત હુણે દસા.
1: હા સા.

0: કે હર વર્ગરો જો ઇન્સાન હે અણીને આસાનીઓ સમજી શકે લારે લારે સાફ દર હાશમીરો યોગદાન તો ભારત રે મહિને આધુનિક નુક્કડ નાટકરો એક નઈ પહેચાન લોકપ્રિયતા દિલાવારો શ્રેય પ્રસિદ્ધ નાટકાર સફદર હાશમી રો જાવે હે સા
1: હા સા નુક્કડ નાટક ઓર મનોરંજનની જટે વાત કરી રહ્યા હા તો અણુ દેખો સા ગામારે મહિને જાગૃતતા ફેલાવે લોગાને જ્યાદા જ્યાદા જાગૃત કરે કે ભાઈ જો બી આપણે કુરીતિ હે વંડે દૂર કરવારે વાસ્તે અંધવિશ્વાસને દૂર કરવારે વાસ્તે લોગાને જાગૃત કરવારે વાસ્તે પર્યાવરણ જાગૃતતા રે વાસ્તે સડક સુરક્ષા યાતાયાતને નિયમારે પ્રતિ બી લોગાને જાગૃત કરવારે વાસ્તે નુક્કડ નાટક ઓર દેખો સા યે મનોરંજન જો હે આપણે ગાંવારે મહિને ચોપાલારે મહિને ચોરાએ મહિને બાજારે મહિને ખેલ્યો જાવે હે સા તો ભાઈ સા કો તો કાર્યક્રમ રે મહિને ચાલતા ચાલતા એક ઓર બઢિયા સો ગીત હુણેતા સા
0: હા સા